0: 당게 중부 소재나라 레흐도스 체빈데 칼레카초 니도스 니야다 차주레
1: 칼라스 규즈바 니에 소가 친구
0: 메메메 소마리 다리 응아스 니에긴다 랑푸 nga le ga shuo si sei ni le ga shi ta yu
1: zhou de men zhou ma ji ye xiao gan le bu
0: yu xiao yu xiao piu nga xia san xie shu pa qi ji zhen zhe zhu ren ke zhe xie hu le wo de ye jia da mi da zhou wa qie bei da wa ka xie xi na tiu liu nian min du na lu yong ne ge jie ma xie ka la ma se ba ya zhu ri ye da mi ya nu bei le ke qie mei da
1: da mi ye ga ro xie jie ba bra ge mu tun xie mei du da mi ya xie mei du xia
0: ha 남미녀와 담냐 가로팅 맞죠 레가레 좀어 주세 나네 비 남미녀면 가래
1: 바브랑 주도 제 망처기 부스소 스스소도 지요리 바브랑의 상마 주도지 담데 스스부 배송아 바브랑 쉐다 척할도
0: 아 팀의 총무스니 포무디 오네 야후지 워리 담냐 티샤 가로드괴
1: 아 바브랑게 유효 좋아성도 매 좋아성도 수수께 지

0: 블로이 따지스 되어라서 파르시아 소질라 공부신 다 그래 유니 시에고 되게 제 겹겹이게 빨리 진행했다 빙쇼 드시셔봐 예 가요레스 그도나 자 되게 걸로 중도 인다 탄다스스 봐 또 전에 걸로 야야야 피도 좀 봐 되게 그라스마스네 담미 수고 구입나지 콘서트에서 막 구조 봐 클릭클릭 옛날에 시티스네 다 나서 퍼차스나 다 줘야 집단 가고 그래 근데 인도 좀 봐 되게네 착시 도부진이 서군에 요나 로레레 투치스 jian tak jian na de kechen bu resha
1: le se ka ta kela kon le kela kela sum na si taxi to ba jing se gu gi ne yu yo ne ba ya mi gi na ste po ya de kan je na de din je ni na ge la
0: ta din je je tan da di ma ran zu ta mix up su zu ma an zu mi ge am je yo ma gu chi re mi ge lo go mix up su ra ta zu yan di su ba di am ji gyun du ran ne ne ba kha su ra lo chuk chu yu su na lo chi lo nyung sho thing ma chi mi ge lo za la da xe chi su ta di za de kiran pari kiwne pe anas doon pari kiwne nashik sev portoan yore. Di kachache mii kiwlo tsaali kiwne chogwa rasan, jini sagu nias nye di shiwa yigim zaga rasan, nasa dee miksek neda yomarwa, nasa yadang mara aru ureke yomarwa. Da chene kwa lanye ke kiwne, a chakza digel do kiwne chinje, a chakza nane pashu dinga rasu mii kiwlo dee yorwa. An dee, di chik duwa chakza dine chazaya sunze. Dabi na chasya na chakshay toba yinbi na chakza diga bomba chaya yungri. Tanda gyagay kiawa yina dungma yin huwa sirwa. Da dinda gyurungu zhu tu an diga dörru ri. Chajay kachira san di suni chakza sawi kia yungri. An diga chaya chaya suna ana mii gyawlo chaya tun. Nibya maa thongku di da gyatib ri samsa nda xiorwa. Chajay ya lamsa minga pi ri. Kharaya san nda sungu duwa. Nga thangu maa nye diyo nangda miya thara. yālāṃ pācū rūdhā khuabdhā mātum chē sūgdhūngā, chāksatā khuabdhā dōyabhā rūbhā. Āñjā mīngā pīmna, mēnshūdhā nāyā yōrdhīlē dhān mēnshūdhā jāsāṅgū shirā rē. Chēzā nyēnyā gūsūgī tāndā chāksatā tōbhā jīnī sāgūnyā chā kābhū, dīgā lūngā gā nāyā dī kēchīm shūjī rē.
2: Khuālā shūbē dāngā rāñzō nyūshī dīgā gāna, tōyabhā shūyājī kāyā sūgdhūna, dā khuālā yā chūkchū yōyā chābē. Da tanda chowa na lo jeng pesho da na shorwa da kasan shub nang si ge lo ji le teng mi ji da cha na go ya di da a jan ja ga la da jen de dan yin be da mi de mang ge wa di yin du zan ba kona zu ka re su ge du na da te sa xie ba de mo shu si ge du ma di si de zan ba de le chun ji na na ya wa re ma na zu ge ga ge me shi pi la su wa jen ga le ke re kim ja ga re su du xie ba ji si sa su na sem yin na na 추추치가 찍 나가서 하고 되면 죽도와 나디 가르스도는 찍내 젠르 누그리 니네가 나서 징부다 되게 누그리 나도 고고지 슈그로 하셔가 세드 데인도 잠바 고노야 팽교스 시아바데 규르고나 쓰는 교 말이 나디 내 가지 가르스는 고노 중도 잠바 제 여고 슈부 젠시 켜는 마고니 미카지 여러와 딱 양르스야도 찍차래고 지차가 가셔다 니차래고 쓰는데 여래 고나 고노 십주야 여주도 칠 지그지그는 그래 다 한다 견고 그 디스그로 봐. 원래 제가 이게 뭐 라화사디. 뒤에인데 젠시도 좀 봐. 인지민지 젠시 직나는 하고도. 코나스 같이 이제 속도 몇시 견나 경라쇼 그 속도 아. 전에도 인지민지 견나 하고 말해. 김자 그래서 돈 비교해서는 젠꿀에 큰 말해. 아니 젠 디스 계세 마이금 비네 틸 맞아 또 스캔스르시다. 콜 페냐 망체가 쓰이도 강스 쓰이도가 원더셔 디릭 체체 캐나스 강 같이 쓰이고 그것도는 내 인지민지 텐데 맹가질 폐제 제시 증나네 야고래 아 디마도 단낭다 맹아 미 야고 수주 있게 좀는 매 개불로 잘나 좀에 진이 쓰고 나 좀에 착세 토 매 삼제 그냥 단제 샤나나 아야 쇼 제기 뉴시든데 레힘 그래 어 원더 인도 균도 라네 알아서 제 뉴스 여비네 뉴스 매비네 제 디소나에 캐치 무슨 그래
1: 당분에 추마쇼 군에 초라이기
0: 어 다라지 지지지
1: 노노케라 딱케라 트링게 차샴다 고네 망부지 오르바
0: 지지지
1: 두 양로조
0: 레레레
1: 뭐다 된수 고에벤 네발이야 다 나즈 윤교 미다야 탄다 구수 난다 민교 네바다 두르비네야 미기 나즈디 꿀라오유베스
0: 다 탄데 키라숨 다라레 하다니엘 간츠 슈야데 균도 수구 당아라즈 착세 토부지니 서우사데게르 봐 나도 고네 오네시아니 키라숨 야 네리디게게 홉도 된 디다 미저 메베서 쇼 다 전에 디게다 민네 저 쉽죠레 미 겨로 답변을 보고 로친주 대사 로종 뉴니 쉬우동아
1: 노아
0: 정도 뉴니 유도 잠바 미세 메프체 유고동아 당한 저 미멕시 지야르 저 저래 삼년 멕시 지가다 멕시 지모 토고도 아미 겨로 자르도 안 자라 thank you shiv nang shi wang zi di ge gyun dong a ani chen de ge tan dang zo lo jong ge bi ge dak zhen nan ye ge chen ga yo ra me di ga dan de zhen ba ko zong lo jong na zi dong a ani di ne ri du yo ra ba an da ge nang shi duk shu na duk shu tan da ai zi sa shi yo ra ba di ge ge ga zhi re sen mi ge lo zha ran gyun chi re an di na lo ne tan da di ri du shu yo ra ba ri du di ya mi na ge da gan zhi chen zhuo me be su ju yo de le kan zhe di ge su gu sa jing le jing di ri ba da ga wa zu zhe xia ra ba Tā guanay tīgē gā jēn lī kīyōn chīgir shī, tā guanay tīgē nyū nyū yubē mī yī na yīnjī mīnjī jēn gā zār dāk zhēn nā gā tēw rī. Chī mā tō, tā sē mī ndū sā mē rī shī tā jīg shū na, kīrāng nā zē cawā nyū nyē dī kāñchī pī kā kion chā yō mā rī bā. Tī yī ndū zhāng bā, tī shī nā cawā shū rī tā shī.
1: Lō, lō, tī wā. Tā kī lā, nipa cha xiam na su su ta su su rin yi ki na zi lang bie ta mi ki na zi di pa piu je xinbe ki ya jing na zi rin je kari yun na
0: ta xinbe tanda gyu nye xiu bie na na zi mungu ji kari ya sim chi ki sim ta nga ra zi kari ya sim ta dap jia chung bu di di jik te bu ra su wa yon si gir ba di yun di zan pa bie na cha xiam na dap di xiu na di xiu ta tanda zai ma nga nan di zan ba nye jia te bu sun zhe nye sun zhe la nang ju jia na ya mi du ta di ne tanda cha li gyu nyan zhe du nga cha le din su khun su kha chi cha le dang de kha xia ga le la ju jie ngong go chi ya mek xie na gu du ma gyu ba cha li gyu du nga di ya mi li ma su gu re di re cha sun lam sa men ga pe gu re di ne han ta Tā tēsātā yōmārī māshī dīnyā lō rīmgī nācā tā ngā rāñchū tūkzī chāyā gā mē tīndrā shūbuchī shūyab rā tā lōkā shē khuā lō. Dī tūklān shūyab rā bā, dī yā mī lō gyōn chī gā rā. Dī chāyā gā nā, nē bā tī lāmsā mē ngā yōnggō rī kīmchā khā rā sā nācā mā shūyab khuā Dā sāngzhā sānyi bē chīb nāng shī chāg rī. Dā wā zhīmī rō sāng yūk shā nā nā, ā mīk chī nā guyō kāng bāku chabu shō rī. Bāku chabu yū kāng zīt shū bī rī wā, ā jō mā dē bēt mā jī lī rī. Shā zhāng chī kīn sānyi dī khob tu dēng nī kē yō mā dī lī, dī kēn bē chō lā chū nyā shī rā yō rī. Dī nā nē bū gu lō chīn chū bō lū kē bū dē chū mī tī rī wā. Kē sū nāng chū chē chē yā mī dū, lām sā mē ngā dāk chā nā gu gī. Dī chī kīn kēn bē khā chī rī sānyi mī kī lō chā shō yā. Mī kī lō dē chā kī sānyi tāng kī chī kī yō rī shū chū ngā bāku chī, bāku dī khā chā yā. Gāi gyo nō wāng tō sī rī. Nē chī khā chī rī sī dū nā dū sā tē bē kēng kē chī blē yā. Gyechub si yaa mii gyengwa chugwa maa ri, kwa thee chee gyechub lee gharwa, waa shanshin paa nii tra. Waan tra chee zan tin tra, maa raan su sugu taa, tra zhuwa mii baa chi kien rang shingi, nyungshu dee nyungne shiraa yo ri. Yaan chan, taa khanchaa, dokdo xean chogwa naa la, mungu chi la sabso naa yaa taa, kisi maa dea yo naa, chuzi nyungshu zabshi naa la, mingaa chan dea chee li pe chee, mingchua naa di kyechim shu ri.
1: Lese, 컨디션이 야윈나
0: 너 딱 광래 앞에 상교체 샥주 너뉴 유베 요 너뉴 메다 나면서 요 바이게 거나 디인데 좀 바 샥주 너뉴 유베 경고군에 세는 예 대직 수요할 밍메 규르글로 넘겨 말이 콘속하지 내는 동안 샥주 주도 집에 껍데 밍메 숙침 숙지 제리 민년 거지 아우로 봐 딱 하나서 뒤뱃 시담 거 주는 데 쓰는 거 아니야 쇼 Tāng ādi pīmbā shūtū stākpā lū nāng duwa, dīndā jīya nāng gyō mā rī. Nīmu khārā sī tū na gyānguā yīmbu yīna, tā nīmu cāpū dīndā kī lā chī lō xiā guā tā, jām chā tē tū yīnjī mīnjī nīguā jian xī, tā gyānguā rī yīnjī mīnjī gyō gu rī. Nīguā jian xī tī khāpā pīng rī sī tū, gyō lō wāng zā tī kā sūng gyōb chī tū rī. Nīmu gyatrib, mā nyūmbu yīna, gyatrib lē yā lūwa ngō chī tū rī. Tāng ādi pio lī gyatrib mā ngū dīndā yō yā, pio gā nīmu dī shūk chīmbu shūb chī wā rī bā. Nīmu sē tī tē gā mī lī pō dī gyatrib lē wā rī bā. Tā hāndā gāgā yīm zuwa xīn sī rā, wā dīn dī xīn sī, ān dī mī lū pō dī zāng bā gyatrib jī lī wā rī. Dī nā yīm wā khā jī lī tā dī yā thārī mīk sē jī xū yā lī, khyab chā nā mīng mē chā mē rī dōng wā.
1: Nō wā lā, wā dī xā lā.
0: Khā xī sī tā khyab chā yā yū chā bā xū tū, mīng mē dī lū nī gyatrib yī yī yū sī nian zhē. Mīng mē dī lū nī mī gyab lō gā wāng zā sū yū sī nian zhē. Gyachi gyatham nubu yore. Nibu mi kambu che, matia che na, depi ya mingme yore. Gyachib ye ya, wangze na, cha shob ye ya sati, ta tanda zambu linga tun yo wa ri. Che zang kyabcha jigo wala si je, nda kanchu manchu lu na na, jing ne, ta bianjo la tun me ge nyokcha jig zhaba. Nibu kharaya san, di lu na, shio gyung ki gyung kharaya na. Ta di nganchu shingu ma rwa. Che zang kanchu manchu ma lu che je, 고요면은 균도 민멸로 넘겨 요 말이. 또 고요 아 가려서 같이 개가 좀 나이어서 치르 봐. 그냥 오늘 님과 겸 윤도 좀 봐. 매디 마팸 차죠. 저거 검죠.
1: 로. 레세.